0: આંખો ચાર કરીને બીમાર કરીને મારા ભોળા દિલનો.
1: વાહ વાહ વાહ, એક બિલકુલ અલગ રંગ આ ગયા. ગુજરાતી ગાને હમને સુને. યે જો આખરી દોર થા મુકેશજી કી ગાયકી કા, ઉસમે ઉન્હોને બહોત અલગ અલગ તરહ કે ગાને ગાયે, ચાહે વો ધર્માત્મા હો, ધર્મ કર્મ હો, કભી કભી હો. યે બાદ કે દોર કે જો ગાને હૈ ઉનકે, ઉનમે સે કુછ ગાનો કો યાદ કીજીએ.
2: જૈસે મુક્તિ.
1: हाँ हाँ, अरे वाह वाह वाह वाह, क्या बात है.
2: आर डी बर्मन जी,
1: आर डी बर्मन के साथ बहुत कम गाने हैं ना.
2: हाँ, 16 गाने हैं.
1: हाँ, एक फिर कब मिलोगी भी है.
2: हाँ, लेकिन आमतौर से लोगों को जो पता है वैसे 5 ही गाने हैं.
1: अच्छा,
2: जो 16 गाने कुल गाए उनके साथ वैसे उन्होंने.
1: हाँ, हाँ, हाँ.
2: लेकिन
1: मुक्ति, सुहानी चांदनी रातें.
0: हाँ.